0: એવરી ગોર બિલ ભોગામ શુનિયા શેંગ ભોયને બોયને ટોપરિયાને છોટાને મોટાને ઉઠને બેડતને જીમતને હટી કરતને શેબાને ઓબરે કોકેરી ઓરુ હોગી
1: એ લૂણકીરી ઓરુ ગણાન ગણા
0: રોમ રોમ શા એ ભાઈ
1: કઈ કો કાકા
0: એ તું જીમિન જવે ગઈ ધરગા કી હક બ્યાવ મે
1: હા ગણી કાકા દોડી દોડી જાઉં તો કઈ વાર દો વાર જીમ લો એક જાંતી જીમ લો પાછી અંતી ઓરુ જીમ લો
0: અરે રામ રામ રામ રામ એ તું કઈ કઈ જીમ મે બધા મન ની બટે
1: કાકા બટ જીમોણા ઘણી વે દેખો કતલી હે લાડુ હે પેડા હે કાકા ઘણી જીજા
0: મે ઓ લાડુ એ ભેડે જોડે ધર કાકે ની જીમિન જાગરો છે મારે મન ગયો કર્યો
1: મે તો કોઈ મન કર્યા ની ધાને ડાક્ટરી મન કર્યા
0: ખડો
1: ખાણો આજકલ જો ઉભા ઉભા થાળિયા ભર લેવે
0: અરે રામ રામ રામ રામ રામ
1: અબ કાકા પહેલાનો સિસ્ટમ તો જણ મનવારા કર કર કીતોક લેવો એ કર જીમાતા
0: આજિયા
1: પણ આજકાલ તો અબે આપણે થાળી ટોકી દે પ્રાર બેઠે કે ઘડી ઘડી પાછો લાવણે કુણ જાય
0: અરે ભાઈ જીમ ના લો એક લવે ચાર ગો
1: હા
0: એર બીમી રેગ્યુલર બીમી હાગર બીમી કોઈ ફોજ માં દીને ભાઈ એ
1: હા હોય ભેળો ખીચડો રળા લે
0: આ ઠાઈ ગુણ પડે હોવા દરો કીશો કતલી કો એર કીશો ગુલામ જમણું કો
1: અરે કાકા લાવે જો કો લાવે પણ બોય તો પછ ભાવે કોની તો
0: એ ભાવે ની જીને બો નુકસાન કી રે
1: બો કાકા નુકસાન તો બિન કોણ હોચે પણ કાકા અંદર અપમાન હોય ની હો
0: આની કો અપમાન હોય ગરદણી ની કીધું નુકસાન હોય મારી બી છે
1: હા ગરદણી તો નુકસાન હોય હોય કાકા
0: એ જો ઉતનાઈ લો થાળી મે વ્યર્થ ની જાય
1: નાળી મે
0: હા જો સબને હાથ જોડ કે ઉનો એ બેટા કે જે કદી બી આપ જીમિન જો બ્યા હોય શાવે ને માઈને એ તો બીજો લો થાળી મે વ્યર્થ ની જાય નાળી મે દેખ બેટા કે એ જો ગરદણી નુકસાન એક અન દેવતાર નુકસાન
1: હા થાળી મે એન્ટડો નહીં છોડનો કાકા કાકી તો ના જીમ પરી થાળી ધોર પીએ આપરે ઘરે
0: એ મે કોણ દીયો કે આજ કાકી કાકી પીએ
1: હા કાકા થઈ પીયો
0: આજ યો કેવી ની કાકો થઈ પીયો
1: કાકા થારે બીજ મન તો કાકી હકરી લાગે ના
0: અરે રામ રામ રામ તો ભાઈ શબ ની હા જોડ કેવ નહી કે ઉતનાઈ લો થાળી મે વ્યર્થ ની જાય
1: નાળી મે
0: એ અબ જે ધ્યાન રાખો બો ફોન કરે પીણ પીણ લાવ બજે
1: ઓય લો
0: મેહરબાની કહીશો કે તન્નુ કાનીયો મારી પોતી આવડી લુણકી તોડી નો હદે કર્યો નિયો
2: આશા કરો
0: એ લુણી બાઈ કાકા ઘરે બાઈ તો ખૂણા બેજી બેજી કઈ કરે ના ભાઈ નો ફોન એ બોલ હેલો
1: હેલો
2: હા સર રામ રામ સર ભાઈ
1: રામ રામ સર રામ રામ સર ભાઈજી
2: હા સર
1: એ ખેતા માં ધાન કેડો કે તારે
2: ધાન ઠીક છે ખેતા માં હલની રહે
1: નિનાણ કર લ્યો કઈ આવ
2: હા હલ હલની કરે જતા
1: આજે નિનાણ કરનો કોણ પડે પછે
2: હા કચરો કાટ ને પડ્યા પછે
1: હા જી ઓ તો હોરો કામ હે તાવડે બોલ નઈ કોણ પડે મારે તો કાકી કરે જો કો હારો ઈ દિન મે પછે તાવડે મે હાસ ઉપર જે કે હારો મારે દિન ગે આતને ઠંડે ઠંડે કરે
2: હા
1: અરે ભાઈજી
2: હા જી
1: દો એક હીર કા પક્ષી વે દેખણ મે તો હીર કા લાગે દોનારો કે પર નામ હોય બે કુણ હોય ઓ
2: મસ્તી મને જાન
1: કાકા
0: હા બેડ્યા
1: તે બતાવ એડા કિસ પક્ષી હોય જકારો કે માથે નામ હે દોનો એક રંગ કાવે બોલ્યા ઉઠા પડે કે ઓ અલગ અલગ હે
0: એ કાગલોર કોઈલ
1: હા સહી કાકા
0: એ ભાઈ ની પૂછો ફોગામ મે કઈ પૂછ્યા
1: ભાઈજી આજ કઈ ઉણો લા
2: આજ તો સુણો એક બાર આવો છી જમલ થી કામણા